0: 아니마리나의 라이프 인슈어랜스 쿨의 라디오.
1: 역할을 보시라고 받고 저도 키워요.
2: 이제는 나이트 받고 나이트 보세요. 내가 다 지금 칼과 기부 생각이 늘었고 또 수지고 뒤 머리 마부 어제들이 맞춰오라 낙하게 된 이제부터 댄스방에 개 갖고 살며 내 머리 된 뒤에 마부 말아있다
1: 너 몰라 샤랍도 벗으러 마트로 오늘이 나오죠. 내년은 보수비나 가는 거죠. 이디 토벨이 보수비나 가는 거 봐이 아니 또 원시고 물리고 너비 포티서 정말로 제티부티 가는 거죠. 아니 때 체디포티로 와서 원시기 마무리 할게요. 아닙니다. 어제 네팔 사르카리 보수 비밀에 라기에 비밀 순서 어떻게 프리미엄은 80% 선박 안간 되는 거라서 또다시 20% 마트라 드릴 것이라 그래서 바로 원시 떠나려 지민으로 버려도 체디 떠나려 와인이고 아마 어리 운하석의 체디로 들어가는 발판이 고통 방식 버스가 어리 버스 같은 비밀 가리 알고
2: 바보 그때 와므로 버려서 이 버스 비밀 비밀이다 아니 까이 가이리 가나 사킨선 비밀
1: 비밀 가르나 사이 नेपाल सरकारबाट मान्यता प्राप्त बिमा कम्पनीहरूमा गएर गर्न सकिन्छ. यदि तपाईँलाई बिमाको विषयमा थप बुझ्न मन लाग्यो भने स्थानीय स्तरमा रहेका पशु प्राविधिकहरूसँग सम्पर्क गर्न सक्नुहुनेछ. उनीहरूले तपाईँलाई उचित सल्लाह पनि दिन्छन् सहयोग पनि गरिदिन्छन्. सुरक्षित भविष्यका निम्ति पशुधन बिमा
3: एफएओ नेपाल भीमसेन थापा गाउँपालिका गोर्खा ज्वालामुखी गाउँपालिका धादिङ र श्री स्वरा सजनगाउँ विकास केन्द्र गोर्खाद्वारा जनहितमा जारी सन्देश.